ताकमा हालो रे हालो हालो ने आपना मलकमा આજે વંશી બહેનનો પ્રોગ્રામ અમે નિયમિત રીતે સાંભળીએ છીએ અને સાંભળવાની ખૂબ જ મજા આવે છે।